ધ્રુવદાસ સિન્હા કેશિકાના ચાર લ્યારું કે જૂનો સ્થળાય કે આવે નવ્યા જૂન સોતે કાના હજે તુસે રોતલાઈ છે યાદ તુસે દીપુરા દેમો દરોજા ખુલો સાધુ બિલકુલ દે પ્રોગ્રામ રોતલા દે પ્રોગ્રામ દે મુસારા જૈન કવાલે તરીકે કાર દરતા ઉશાયા છે દઝડા ખબર હે તો તુસે સરાંગર સે સ્થાય અગાદા યા 0927-291-292 દે મિશ દે લાઈવ કાલ નંબર દે જી ઔ દે મેસે તરીકે કાર અગાઉરે દિન કીતા વ્યવસાય છે ચા તપાતા નષ્ટ દાય છે દે શાહિદ ખાન તા ઓ દે મેસેજ મિશ સરાંગે કી દે મિશ દે ખપલ પેગામ સરાંગે વર રસાવી નો અગા તરીકા ઝોન સરાવ દે કે ઝોન પોઈ કે ઝોન આવ કે ના ઝોન પોઈ કે કાના અગા તરીકે કાર સો દારાંગે દાય છે રાઇટ મેસેજ તા ઓ લૂટ છે વો લી કે આર એ કે ઉસકે બેદે સભાગ ને ભી વેલાઈ બેવે સરાંગે લી કે બ્યાવ સકે બ્યા ખો જહાં સા નશા વેલાઈ પદી જીશે બે જહાં દેર તા પોતે રોગલાય ખો બ્યા હાં કપા તા વિદેર તા નો વો લી કે આર એ કે હા બિલકુલ આર એ કે ઓ લી કે કા ના સ્પેસ વેર કે બ્યો પલા ખબર કે સાર વાલા રે પ કિમ નંબર 85-83 બંદે વેર સેન્ડ કે ઓત પિંજા ઓત દરે બંદે દગરંગે તો સે મેસેજ મતરવરા સે જી બ્યો દે તો સે મેસેજ પમીને સારા શામેલા વા હા